ડીસીની સિયારાન લુઆર નગરી ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી સલામત પાગી સવડારા સવડારા પંડંગાર ડી માનાપુન આંડા બરાડા બરસામાં સાયા જ્યોતિ સ્વરૂપ શર્મા સમોગા હારીરી બોઈની મંબાવા સમંગા ડાન એનર્ગી પોસેથિફ બાગી ગીતા સમોઆ જડિકાન હારે ઇની પનુ માકના ડાન પ્રોદોક્તિફ મારકી તાસીમાક રાંકૈયાન ભરીતા ડાન ઇન્ફોર્માસી ઉન્તુક આંડા સિયારાન કામી ડાપત આંડા ઇકુતી સત્યા ફારી મલાલુ એરિયા ગ્લોમ્બાંગ 15,296 કિલોહર્ટ્ઝ પડા જામ 83 હિંગા 93 પાગી વાક્તુ ઇન્ડોનેશિયા ભારત બબરા પાચારા યાં કામી સાજિકાન ઉન્તુક પાગી હારી ઇની અડાલા સબાગે બરીકુત વાર્તા ભરીતા લાગુ ઇન્સ્ટ્રુમેન્ટાલિયા કોમેન્તાર લાગુ રાક્યાત અચારા સ્પોટલાઇટ દિસ ઉસુલ ઓલે બબરા પાબુઆ લાગુ નોન ફિલ્મ ડાન સપ્રતિ યંગ બિયાસા કામી મંગાખરી ડંગાન અચારા એસો ખારીનિયા ડીસીની સિયારાન રાડિયો ઇન્ડિયા આકાશવાણી સભાગે આચારા યંગ પ્રતામા કિની કોતલા વાર્તા ભરીતા વાર્તા ભરીતા દી સંપાઈકા નોલે જ્યોતિ સ્વરૂપ શર્મા સારી ભરીતા પંતિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માન્યતા કાન બ્રિક્સ મમિલિકી પરાન પંતિંગ ડાલા મમ પરાત કરજાસામા ક આમાનાન ડાન મંગાતાસી તાંતંગન તાંતંગન સપ્રતિ ટેરરિસ્મે ડાન ક આમાનાન સીબર ઇન્ડિયા મનોલાગ પરન્યતા આન ઇસ્લામાબાદ મંગનાઈ સિતુઆસી ડી કાશ્મીર યાંગ ડી ડુડુકી પાકિસ્તાન મનબ્યુતન્યા સબગઈ ઉપાય પુતુસ આશા ઉન્તુક મનુતુપી કા ગગલાન મરેકા સંડીરી કા મંત્રીયા લુઆર નગરી મન્યતા કાન સબલાસ કાપાલ યાંગ મનુજુ ઇન્ડિયા તલા મરિંતાસી સલાત હોર્મુ સજાગ પનંદા તાંગાન એમઓઉ અંતરા અમેરિકા સરિકા ડાન ઈરાન કપાલા પેબેબે આંતોનિયો ગુતેરેસ મનીરુકાન કપાડા પરુસાન પરુસાન કચરડાસાન બુઆતાન ઉન્તુક મરીલીસ લાપોરાન ડામ્પાક લિંકુંગાન ડાન બર કોમિટમેન્ટ તરહાડાપ એનર્ગી બરસી ટીમ હોકી પુત્રા ઇન્ડિયા મંગલા કાન પાકિસ્તાન અંપાત તિગા